0: જુહારના જાડા જુહાર
1: જુહારના ગબરુ દાદા જુહાર
0: અમર લીસ
1: કાય કરવા અમરું ખોલી ગામ ગામ
0: કલાકાર કાર્યક્રમ સુનતુર સપાઈ ગાંવ કરિયા દાદા દીદી સિંહન સજન માય માતા બાપ ભાઈ ઓર સંગ જોહરિયા સંગવારી મન કે મય ગભરુ
1: ઓર મય ઝાડા
0: અમે દુનો કરું છે જુહાર એના ઝાડા પીલા મન ભૂલ કુવા ના
1: હુનમન કાલ ભૂલ કુકુવાય ના આજકાલ કાર અત્યા રૂખ છાય ના ઘરે બોલા આરામથી સુનતો તુતી આમચો ગોટમન બોલ ને
0: રેડિયો કટા બોસુરુ વાતર કાય રસ્યા ગોટમન કે સુનતે રુવાત ને હાલ રેડિયો કટા કટા બોસલોર સપાઈ નાની નાની પીલા મન બોલે અમે દુનો જ વાટલે ખૂબે ખૂબે મયા ઓર ચુમા
1: ઓર લાડ બોલ ને
0: એના ઝાડા હા દકાજીકાલી તો તું બોડિયા ગોટ કે સાંગલીસ ને રૂખ ખાલે આજકાલ જો ડાહા ને ના ને કોંત લગ રૂખ ખાલે કાહા કુડા કુડા ના રૂંડા હું બાતી બોસુ રહે છે ને
1: હું તો આય છે જાને જસન કી એબે કા કે આમચો જન જન ઘામ બનો છું બોલ આમચો શરીર કે આચા દે સંગાક પડે ઓર આમચો શરીર નગત રૂલી જલ તેબે તમ નાચા ગાના બોલ કરવા ના
0: સત્યા જાણા દક ઉસની આય આમચો લગે આગે દિન લે બોલે આમચો સિંહાન સજન નાચા ગાના કરતી ચિરાલા ને ગીત ગોવિંદ તો ગાવતી ચિરાલા અરે બે બોલે હું મંચો દોન દકાલો બીતી નાચા ગાના બોલ હોય છે ના લે જોન ગીત ગોવિંદ હોય છે એ બોલે આમી બોલે ઉસની છી ને કાંઈ બિયા બરપણ હો ચાહે બજાર મોડીઓ કાં હો આમી બોલે ઉસની છી કરું છે
1: માત્ર દક આમચો જન લોગ નાચા ગાના બોલું નહીં આમચો સંસ્કૃતિ ઓર પરંપરા ઓર ઇતિહાસ કે આમ કે ની અચ્છા સંગાક પડે તું સંસ્કૃતિ જતન કે બી બોલે આમી ની ખૂબ જ સંસ્કૃતિ બોલે આમ ભૂલ કુશ હે જતન કે જત્રા પાણી બોલ હોલી ચાહે બિયા હો ચાહે નહાની હો ચાહે જન્મ સંસ્કાર હો ખૂબ આમચો જો સંસ્કૃતિ મન કે ભૂલ કુશ માત્ર હું સંસ્કૃતિ મન કે જો ધાર્મિક જો આસ્થા મનાત નહીં હું કે આમ કે સંગાક બોલ પડે તે
0: સત્ય ગોટ કે બોલીશ ના ઝાડા એ ચીજ મન કે આમ કે ભૂલક તોર નો આય જો ને આમચો પુરખા મન આગે દિન લે આમ કે ને કરતે ઈલા ઓર આમ કે દકાલા છે હુન મન કે આમ કે બોલ કરતો રાય આર આમચો એ તો બીતી જોન પીડી આસત પીલા મન આસત હુન મન કે બોલે શીખાત રાય આમી શીખારલું જાલ તો હું પીલા મન બોલ શીખ દે આર હુન મન ફેર આવું રે તો બીતી પીડી કે શીખા દે
1: શીખા દે હું તો આ જન જસન કી ગાંવ ગાંવ ને બોલે મોરી બાજા હાથે માત્ર એ બી ધક આધુનિક યુગ બનવું છે માત્ર એ બી કોની બોલે થાય હું હું મનચો સમાજ ચો લોક બોલે થાય ફુક્ત કાજ મોહરી શીખું કઈ ચાહસોત માત્ર ધક આમચો સાંસ્કૃતિક બચાત કાતે હું કે મોહરી બોલ શીખવું પડે તો નગરા બોલ બજાક પડવું આજ
0: અચ્છા ગોટ કે બોલીશ ના ઝાડા ધક એ ચીજ મન કે આમ કે ભૂલક લે આમચો સંસ્કૃતિ નસુન જાય દે ને આમચો સંસ્કૃતિ કે આમચો જોન ગીત ગોવિંદ તિયાર બહાર એ સબ ચીજ ને આમ કે અગર ભૂલ કુવા તો કસન હોય દે ઓર આમચો જોન પુરખા આમ કે શીખાલા આમચો બાપ દાદા સિયાન સજન મન જોન શીખાલા છે હું મન કે આમ કે ભૂલક તોર નો આય કેમકે આમચો જો નિયમન હોય છે કહાય ના કહાય કઈ ના કઈ રુસુમ ને એમન એક ખૂબ બે જરૂરી હોય છે
1: હું તો આ જન જસન કે આમચો જોન નાચ ગાના બોલાતે જસન કે જેટલો બોલ વિલુપ્ત મતલબ જોન એ બે હાજે છે ઉસન નાચા મન બોલાતે નલ ગીત ગોબીત મન બોલાતે હું મન કે આમ કે થિકતર બોલા જસન કે બે એ કુચ દિન લે આમચે લગે તા કા રોપા મન બોલ હુઆ બે હું મન ને બોલ આમચે કાજે કહની હોલી નાલ ગીત હોલી નાલ ચૈત પરબ હુતા બોલ આમ કે મતલબ શીખતો ગોટક મોકા મિરે તો હું તા બોલ શીખાયતો તો હું કાજ આમી ગાંવ કરિયા દાદા દીદી મન બોલ બોલું છે કે મતલબ જેટલો હોય તો આમ કે જોન પુરાના જોન રીતિ રિવાજ બોલાતે આમચો સંસ્કૃતિ આશે લોક નૃત્ય આશે એ મંચ જોન કલા બનવું છે જોન કઈ ચી બોલ કલા હો હું કે આમ કે બચાન બાદ તંગાક બોલ પડે તે
0: હર મહેરાર લગે નાલ હર મનુક પીલા લગ કઈ ના કઈ કલા આશે અર હું કલા કે આમ કે દકા તોરાય હું કે લુકા તોર નો આય
1: હું તો આ છી
0: હે લુકા લે હું કે કોની ની દકો દકા લે સબ દકુઆ
1: દકુઆ હું તો આ છી
0: કોચો લગે બાજા બજા તો કલા આશે કોચો લગે ગીત ગાવ તો કલા આશે કોચો લગે બિચના ગાય ગાત તો કલા આશે કોચો લગે દાંદર બનાત કલા ને કોચો લગે કુડાર હો રાપા હો નાલે ઢોનગી હો પાલ હો કોકે તુમા મતલબ જોન બોલે માને જોન ચીજ કે બલ બનાય છે હુન હુન ચો કલા આય
1: હું તો આય છી જન દાદા જસન કે આમ તો કલા કે આમ કે લોક કે દકત રાય તે હું ચો કલા બોલે આમ કે લોક પાક બોલે જાનતે માનતર દખ ના
0: જહાલા બોલ્યા છે એટલે એ જહાલા કે આમી બોલી સુનું ઓર આમચો દાદા દીદી મને બોલી સુનો
1: આલે.
2: एक मजबूत घर बिल्कुल उस पिता की तरह होता है जो हर मौसम सह कर भी घर की नींव को कभी हिलने नहीं देता।
3: आपके घर के लिए भरोसे का दूसरा नाम चेटिनाड सीमेंट का मैक्सक्रीट सीमेंट, 64 सालों की बुनियाद के साथ। चेटिनाड सीमेंट, द परफेक्ट कंक्रीट चॉइस।
4: इत बदले मत्ता अच्छा मानेड़ा इलाज चुडून सस्ता आता। सेंगेन वेटरनरी सर्जिकल।

0: ગાના જાણા.
1: હા
0: દગ તો ગીત કાય રસિયારિલ ના,
1: કાય રસિયારિલ ના. ને
0: ગીત કુરિયા મન ચિતાલીસ
1: ચિતાલ જાન ના.
0: મેં બોલ ચિતાલ ના
1: હાલ કોણ મનાતે ના
0: એમ ખેમ વેષ્ણ ઓર સંગવારી મન રલા ના. દગ તો ને એ બોલે મતલબ કેટલો અચ્છા એમન બોલ ગીત ગોવિંદ કે ગાઉન બાતિલ ને.
1: હા હા
0: મન કે રિઝાય સદ ના
1: રિઝા. માત્ર એ બોલ ગોટો કામ છે જુન ગીત ગોવિંદ બોલ ગાઉ છે ચાહે બજાતો વિતિ પલ હોય છે એ બોલ ગોટો કામ છે લ કલાચી આય ને.
0: હા એ ના
1: તો ઉસને આમ ચલ કલા ગીત ગાવ છે કઈ બોલ કરત માત્ર કલા કારી હોતર જરૂરી આથે ને.
0: હો એના જાણા.
1: હા
0: દગ. હા આમચું લગે તો ગોટમન ખૂબ
1: ખૂબે આત માંતર કાંતર સમયા ને મત સમય જાઉ બોલ પડે ને.
0: મય બોલત રલે તું ઈ મોંડરા ગડરા સકલ વે મે દાદા દીદી મન કે વિદા ધારે
1: આ લેતે
0: જાતો પૂરે કલા ઓર કલાકાર કાર્યક્રમ સુનતો સપાય ગાંવ કરિયા દાદા દીદી સિહાન સજન માય માતા બાપ ભાઈ અર સંગ જોહરિયા સંગવારી મન કે મય ગબરુ
1: અર મય ઝાડા
0: અમે દુનો કરું છે
1: જુહાર.

0: જુવાર ના ગભરું દાદા, જુવાર
1: જુવાર ના ઝાડા, જુવાર અમર લીસ
0: અમરલે ના ખાય કરું આ
1: એના ઝાડા. આમી તો ભેટઘાટ હોલું ને હા માનતા રામ છો દાદા દીજ હું નામ છો બાળ દખતે રહેશો
0: હું દખતે રહેશો કાંઈ કીધા લાય અમાર તે બોલું બાતે ને આમચો ગાંવ સુનતો સપ્પા આમચો ગાંવ કાર્યક્રમ સુનતો સપ્પા ગાંવ કરિયા દાદા દીદી થી અંશજન માય માતા ઓર આમચો સંઘ જેવો રે જોડી મન કે મય ઝાડા
1: અર મય ગભરું
0: આમી દોનો કરું છે
1: જોહાર એના ઝાડા. આજકાલ
0: પરીક્ષા બોલ સરલી તાર રેડિયો મજ ગતા બોસુન બાતે સુનસત હોતી ને આમ કે કસન એ મન ભૂલખલા વસ્તત હોતી હોત
1: અરે પીલા મન બોલ સુરતા કર ફેર
0: હા તો રેડિયો સુન તો સપાય નાની બાબુ નોની બાબુ મન કે મય ગભરું ઓર ઝાડા બાટલે અમે ચુમા ઓર મયા બોલ ને
1: એના ઝાડા દખ તો આજીકાલી ને પાના મન બોલે કિંડી પાલા આવીશ ના જંગલ બાટે મેં આજી જંગલ બાટે જવું રહે લઈશ ને દાતુન કાજે
0: જતન બોલે તું છો બોલતો બી તેર હોય તો જતન કે જંગલ ને આમ છો જન પાલા આવે તો બોલતું બોલતી.

0: એના જાડા દાખ તો કિતલો અચ્છા ગોટરલ ને ઔર એતા ભાગ ધરુરલા ખેમેશ્વર પાનીગ્રહી નારાયણ સિંહ બગીલ શંભુ નાથ ઔર સુશ્રી રાધિકા કશ્યપ ઇતલો લોગ એતા ભાગ ધરુરલા દક્તો ને કિતલો જ્ઞાન દેયાંચો ગોટ રહી નાટક ભીતરે બોલ રે જબ જ્ઞાન દેયાંચો ગોટ મન કે સુન લે ના ગીત બોલ સુનુક ભાઈ સે
1: સુનુક તો ભાઈ જન માતર તું ચો મોંડરા બોલ તો બડે બડે દખા દે ના
0: અલે મોંડરા તો આસે એ ગીત મન અલે એ ગીત કે અમી બોલ સુનુ ઓર દાદા દીદી સુનો
1: આલે સુનાવતે ભાઈ

0: એના ઝાડા.
1: હા ગૌર દાદા,
0: ગીત કુરિયા ચિતાલીસ ના
1: ચિતાક ફિર કા તો નહીં હોય ના. સુકુલદર દાદા અરુણ મંચો સંગવારી મન એ ગીત કે ગૌરલા માતર દખ ના મોચ મોટા ગોટો કા આજકાલ નાટ ગીતા થે
0: આજકાલ પર નાટ બન બોલ હોય.
1: હા તો આલે દે બેરી કરું પાલે નાટ ગીત કે સુનું.